0: શિવાણી આકાશવાણી.
1: મન કી પરતે ખોલ જરા બિંદાસ બોલ આપકા હમારા સંવાદ હર મહિને તીસરે શુક્રવાર 1 થી 2 બજે 102.6 રેનબો પર. બિંદાસ બોલ.
2: પ્રસ્તુત હૈ કાર્યક્રમ સારેગામા